અહીં મહારાજ પરીક્ષિતભાઈ સુખદેવજી બતાવું ભોય શ્રી પ્રસંગમાં ભગવાન પ્રભુ કો મહિમા કો વર્ણન લવત રાજા પરીક્ષિત શ્રી પ્રસંગ કો બીચમાં અવ સમુદ્ર મંથન કરે જ્યાં 14 રત્ન તૈયારી હોનાટો તે 14 રત્ન મધ્યમાં સબભંદા પહેલા લાલ કાલકોટ બિઝનેસ કર્યો તે પછી બેઠ સમુદ્ર મંથન કરે જ્યાં તાંદે જ્યાં ભણ લાગે હરે કૈલાસ માની નારાયણ શિવજી કો કૈલાસ માં